એવરેન હોદી નુબાય અમલ થકે જજા એવરેન ના ફાળવા હોટે આદિ એવરેમ ફરસાર કોમ ઉલુનુ ખંતત એ બહી એકમ ગે અજાબ એવરેમ વશાલા હોટે.